નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે મંગળવાર, તારીખ 23 જૂન 2026, વિક્રમ સંવત 2082, તિથિ છે જેઠ સુદ નોમ. અત્યારે સવારના 5:57 અને 45 સેકન્ડ થઈ રહી છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગળ કામનાઓ સાથે આજની પ્રસારણ સભાનો શુભારંભ શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા હિન્દી સમાચાર બસ થોડી જ ક્ષણોમાં.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય સંબંધ. રજૂઆત કરતા બુદ્ધિધન ત્રિવેદી.
1: નમસ્તે વાલા મિત્રો, સુપ્રભાતમ. સંબંધ, કોઈકે કહ્યું છે કે શેરી મિત્રો સો મળે, તાલી મિત્રો અનેક, સુખ દુઃખમાં સાથ આપે એવા તો લાખોમાં એક. આવા પણ સંબંધો હોય છે જે સમાજમાં અવારનવાર અનુભવાય છે, જોવાય છે અને આચરાય છે અને ચિંતનમાં પણ આવે છે. હું સંબંધને રિલેશન પણ કહે છે. આ સંબંધ ઘણીવાર નશો બની જાય છે, હં, અને એ નશો એવો તો જામી જાય છે કે ક્યારેક એ સજા પણ બની રહે છે. આમ નશો સજા બને ત્યાં સુધીના સંબંધો શા કામના? સંબંધો તો દિલથી નભે અને મનથી આચરાય અને તેના અંગેનું સાતત્ય જળવાય. એ જ સંબંધ, વાટકી વ્યવહાર કે બોલવા ચાલવાનો વ્યવહાર, એ કેટલો સમય ટકે? જો વાટકી ભરીને આપેલી દાળની બદલીમાં કાનાથી ઉતરતી એટલે થોડીક ઓછી દાળ પાડોશી આપી જાય અને એ લેતો મન મચકોડાય, આવા સંબંધ શા કામના? સંબંધ એટલે તો સતત જીવનભરનો સંકલ્પ, સંગાથ જ કહો ને, જેમાં પરસ્પર વિશ્વાસનું, પ્રેમનું અને સહકારનું સતત બંધન રહે. એ ઉપરાંત જે સંબંધની ઊંચાઈ અને પવિત્રતા સદાય ધીરજ ભરી, ધજા જેવી ઊંચાઈવાળી અને ધરપતના ધબકા જેવી હોય, ટૂંકમાં એમ કહી શકાય કે બે અથવા તેથી વધારે વ્યક્તિઓનું મજબૂત, ઊંડું, ગાઢ અને નિકટતાભર્યું જોડાણ જે જીવન સુધી સચવાઈ રહે તે જ સાચો સંબંધ. સંબંધોમાં કરિશ્મા તો જુઓ, કાચ પણ કોઈનું થઈ જાય છે. જો તમારે માટે બીજાની આંખમાં આંસુ આવે અને બીજાના દુઃખ માટે તમારી આંખમાં આંસુ આવે તો એ સંબંધોનું હૃદય સાથે જોડાણ છે, નક્કી સમજવું. સંબંધ એટલે લોકોનું ટોળું નહીં, પરંતુ એમના હૃદયનું એકત્વ અને સંચાઈ, સચ્ચાઈ ભર્યું પ્રેમ જે છૂટા પડવા માટે કદી પણ મનને મનાવે નહીં. સંબંધને કોઈકે એવા રસ્તા પર લઈ જઈને મૂક્યું છે કે જેના પર કોઈનો હક કે શક કદી ન હોય. સંબંધના સ્વરૂપમાં લગ્નથી મૃત્યુ સુધી, અભ્યાસના 4 વર્ષ કે શેરીની રમતો, એમ કે ધંધામાં કે લે વેચનો સંબંધ જોવા મળે. આ સંબંધો સામાજિક પણ હોય. સંબંધની માવજત અનિવાર્ય છે અને આ માવજતમાં ખામી આવે તો એમ કહેવાય છે કે શ્વાસ તૂટવાથી માણસ એકવાર મરે છે, પરંતુ સંબંધ તૂટવાથી માણસ ઘડી ઘડી મરે છે. ભૌતિક વસ્તુઓનો સંબંધ અને રૂપાળી ચીજ વસ્તુઓનો સંબંધ એ લપસણો છે. મહેલોની એકલતામાં ઘણાને મેં રોતા જોયા છે. સંબંધની ભૂખ લાગવી જોઈએ, એ માટેની લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ. અને નફરત કરો કે પ્રેમ, અમારાથી સંબંધ અને અનુબંધ જરૂર રાખજો. હા, નમસ્તે.
0: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો સંબંધ અને રજૂઆત કરતા હતા શ્રી બુદ્ધિધન ત્રિવેદી. હવે પ્રસ્તુત છે શ્રી રામચરિતમાનસ.

એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સવારના 6:35 થઈ રહી છે. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળશો સરસ્વતી ચંદ્ર ફિલ્મનું ગીત, જેના ગાયક કલાકાર છે મુકેશ. ગીતને સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ. શબ્દો છે ઇન્દિવરના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક

આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીએ પાકીઝા ફિલ્મનું ગીત, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકરે. સંગીત છે ગુલામ મોહમ્મદનું.

વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો પરાયા ધન ફિલ્મનું ગીત. ગાયક કલાકાર કિશોર કુમાર, આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં. સંગીત છે રાહુલ દેવબર્મનનું, રચના આનંદ બક્ષીની. મિત્રો, આ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સંસ્કૃત સમાચાર થોડી જ વારમાં.

0: આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 353મો મણકો.
1: વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગની કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી સાથે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપે સામે 3-1થી વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
2: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં 2 ભૂલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંધિ અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયજ્ઞમાં જોડાશે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવાના ઉદ્દેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. 3 દિવસીય ચાલનારા આ 24મા શાળા પ્રવેશોત્સવમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના અડાલજની કુમાર પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ અપાવશે. અમદાવાદ જિલ્લાની 681 સરકારી પ્રાથમિક અને 618 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાશે, જેમાં મહાનુભાવોના હસ્તે કુલ 65,458 બાળકોને શાળા પ્રવેશ કરાવાશે. પાટણ જિલ્લામાં 958 શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ખાતે યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવશે. ખેડા જિલ્લાના ગઢલાલ તાલુકામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2026ની ઉજવણી થઈ રહી છે. નવતર પહેલ રૂપે આંગણવાડીના ભૂલકાઓના હસ્તે મહાનુભાવોને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી. સુરતમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર સુરત જિલ્લામાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આજે બારડોલી તાલુકામાં રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉમરપાડા તાલુકાની 3 શાળામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. 1,553 શાળાઓના 32,000થી વધુ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ કરાવાશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં 120થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં 2,228 અને તાલુકા સ્વાગતમાં 2,854 સહિત સમગ્ર 5,200 અરજદારોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ છોટાઉદેપુર મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન, ગોચર જમીન પર થયેલા દબાણ, જમીન રીસર્વેમાં વિસંગતતા અંગે રજૂઆત મળી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર યોગ્ય સત્તાધિકારી છે અને તેમણે આગેવાની લઈ લોકોના પ્રશ્નોનો સમયસર અને અસરકારક નિર્ણય કરવો જોઈએ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. ટાસ્ક ફોર્સે સુભાષનગર સુપર ગેસથી ઝાવર સુધી અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ કર્યું હતું. મરીન કમાન્ડો સાથે અલગ અલગ હીટ ટીમો બનાવી અસાલ્ટ ડોગને સાથે રાખી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયા માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, સંભવિત ઘૂસણખોરી અટકાવવી, નિર્જન વિસ્તારમાં શંકાસ્પદ ચીજોની ચકાસણી જેવા મુદ્દા પર ખાસ ધ્યાન અપાયું હતું. સાથે જ સ્થાનિક માછીમારો અને સાગર ખેડૂઓને દરિયાઈ સુરક્ષા માટે જાગૃતિ આપવામાં આવી હતી. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દૂરબીનના સહારે સમુદ્રમાં દેખાતી શંકાસ્પદ બોટ અથવા હિલચાલ પર નજર રાખવામાં આવી અને આ વિસ્તારના અવાવરુ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝીણવટપૂર્વક ચેકિંગ હાથ ધરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં

0: વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની યોજાયેલી કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરારથી વિકાસના નવા દ્વાર ખુલશે તેવી રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આશા વ્યક્ત કરી હતી. આ કરારને કારણે જિલ્લાના ઔદ્યોગિક, પ્રવાસન અને રોજગાર વિકાસને નવી દિશા મળશે. રાજ્યમંત્રીએ વિકસિત નર્મદાથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ મજબૂત પગલું ગણાવ્યું હતું.
1: નર્મદા જિલ્લાએ કુદરતી સંસ્કૃતિ, કૃષિ આધારિત આદિવાસી સંસ્કૃતિ અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ વિનિતીના જેવા પ્રવાસ કેન્દ્રોને કારણે આજે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. ત્યારે જિલ્લાના કૃષિ અને વન આધારિત ઉદ્યોગો, બાંબુ આધારિત ઉત્પાદનો, હર્બલ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હોમસ્ટે અને પ્રવાસ આધારિત સેવાઓના વિશાળ સંભાવનાઓને રહી છે. ત્યારે આજે નર્મદા જિલ્લાના સ્થિત સંસાધનો પણ રોજગારી અને સ્વરોજગારીના નવા અવસરો ઉભા કરી રહ્યા છે.
0: જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રાજ્ય જીએસટી વિભાગે બોગસ બિલિંગ અને કરચોરી કૌભાંડમાં બેની ધરપકડ કરી છે. 23 કરોડથી વધુની ખોટી વેરા શાખાની ચોરી આચરવાના કેસમાં શહેરની એક ભંગારની પેઢીના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બ્રાસના ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ફરિયાદો અને માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની 22 ટીમો તપાસમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 44 બાળકોને ઉગારવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન શહેરના 41થી વધુ હોટસ્પોટ સ્થળોએ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભિક્ષુકો તથા બાળકો સહિત ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સમિતિના માર્ગદર્શન મુજબ કુલ 44 બાળકોમાંથી 4 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 40 બાળકોને તેમના માતા પિતાને ભવિષ્યમાં બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ ન કરાવવાની શરતે પરત સોંપવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, ખેડા અને દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. દરમિયાન લઘુત્તમ તાપમાનમાં આગામી 7 દિવસ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
2: 28 જૂન તક સૌરાષ્ટ્ર કચ્છ મેં કોઈ થંડરસ્ટોર્મ વોર્નિંગ નહીં દિયે ગયા હૈ. ગુજરાત રિજિયન ઓર સૌરાષ્ટ્ર કચ્છ કી જો જિલ્લા હૈ ઇસમે હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા અગલે 7 દિન તક. અધિકતમ તાપમાન હૈ ઇસમે અગલે 7 દિન તક કોઈ બડા બદલાવ નહીં રહેગા. આઇસોલેટેડ એક કા દુકા સ્થાન મેં રેન થંડરસ્ટોર્મ કા ભી પોસિબિલિટી રહેગા. સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ 40.7 ડિગ્રી સેન્ટીગ્રેડ અહેમદાબાદ મેં. અભી પવન કા જો દિશા હૈ દક્ષિણ પશ્ચિમ સે પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ બની હુઈ હૈ. મનસૂન કા જો આજ સ્થિતિ હૈ મધ્ય અરબ સાગર કા કુછ હિસ્સોં મેં આગે બઢે હુએ હૈ.
0: રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે કેટલાક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. ચોમાસુ પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધી રહી છે, ત્યારે ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે મળસ્કે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ભાવનગરમાં 47, સુરતના ઉમરપાડામાં 45 અને નર્મદાના સાગબારામાં 39 મિલીમીટર વરસાદ વરસ્યો છે. બોટાદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારમાં અને છોટાઉદેપુરમાં પણ વરસાદ થયાના અહેવાલ છે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1થી હરાવી સતત 3જો વિજય મેળવ્યો છે. મેચની શરૂઆતમાં ભારત પ્રથમ સેટ 22-25થી હારી ગયું હતું, પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ જોરદાર લડત આપી હતી. ભારતે 3 સેટ 25-14, 25-22 અને 25-22થી જીતી મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે ભારતે 3 મેચમાં 9 પોઈન્ટ મેળવી પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. ભારત હાલ 9 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બહેરીન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને, જ્યારે ચાઇનીઝ તાઇપે 3 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. કઝાકિસ્તાન 2 પોઈન્ટ સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા 1 પોઈન્ટ સાથે 5મા અને ન્યૂઝીલેન્ડ 0 પોઈન્ટ સાથે છેલ્લે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગની કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્કફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપે સામે 3-1થી વિજય. આકાશવાણીના અમદાવાદ.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. જોઈએ હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની એક ઝલક. સાત વાગીને 25 મિનિટે ભક્તિ સંગીત કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું. ગુજરાતી સમાચાર સવારે 7:45 મિનિટે, ત્યારબાદ અમદાવાદ રિલે થશે. સમાચાર પ્રભાત 8 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે.

સુગમ સંગીત સવારે 8:15 દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું. 8:30 થી 10 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સવારે 10 વાગ્યે. શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત હિન્દી ગઝલ 10:30 જે દમણ કેન્દ્ર પરથી પ્રસ્તુત કરીશું. અગિયાર વાગ્યે વિવિધ ભારતી પ્રસારણ રહેશે. 12:30 અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ થશે.

બપોરે 1 વાગે હિન્દી તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. 1 વાગીને 10 મિનિટથી અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ રહેશે. 2 વાગીને 15 મિનિટે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો. 2 વાગીને 30 મિનિટથી સાંજે 5 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે.

સાંજે 5 વાગીને 5 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 5 વાગીને 30 મિનિટે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ અને સાંજે 6 વાગ્યે સુગમ સંગીત આપણા દમણ કેન્દ્ર પરથી પ્રસ્તુત કરીશું. છ વાગીને 30 મિનિટથી અમદાવાદ રિલે થશે. સાંજે 7 વાગીને 20 મિનિટે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કિસાનવાણી દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું, જેમાં આજે આપ સાંભળશો ખેત બચાવો અભિયાનના મહત્વના પાસા, એ વિશે ડૉક્ટર બિપિન વહુનિયાની પિંકી દમણિયાએ લીધેલી મુલાકાત. હવામાન અંગેની માહિતી પ્રસ્તુતિ છે હરેશ પટેલની. ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી 7 વાગીને 50 મિનિટે, ત્યારબાદ વિવિધ ભારતી પ્રસારણ રહેશે. સમાચાર સંધ્યા તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી 8 વાગીને 45 મિનિટે, ત્યારબાદ વિવિધ ભારતી પ્રસારણ રહેશે. રાત્રે 11 વાગે હિન્દી તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

તો મિત્રો આ હતી અમારા હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની એક ઝલક. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ ગાયક કલાકાર કિશોર ગોહિલના સ્વરમાં આ ભક્તિ ગીત.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: હવે સાંભળશો ગાયક કલાકાર મુકેશ પરમારના કંઠે ગવાયેલું આ ભજન.

મિત્રો, આ ગીત સાથે જ આજનો ભક્તિ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર થોડી જ વારમાં.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટના બાદ 6 વ્યક્તિઓ સામે કેસ નોંધાયો, તેમાંથી 4 ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મ

0: સ્ટેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. દોહામાં ભારતીય દૂતાવાસે આજે જાહેરાત કરી હતી કે કતારના અધિકારીઓએ રવિવારે રાત્રે લાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને દોહા સ્થિત ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શ્રી શંકરે કહ્યું કે તેઓ દોહામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને દુર્ઘટનાથી પ્રભાવિત ભારતીય નાગરિકોના પરિવારોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગત રવિવારે રાત્રે કતારના સૌથી મોટા ગેસ સુવિધામાં વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે અને 66 લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે શહેરના મુખ્ય લિક્વિડફાઈડ નેચરલ ગેસ LNG પ્રોસેસિંગ સાઇટને રાસ લાફાન ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત બન્યો હતો. કતારના ઊર્જામંત્રી શાદ શેરીદા અલ કાબીએ જણાવ્યું કે વિસ્ફોટથી દેશના નિકાસ પર કોઈ અસર થશે નહીં. રાસ લાફાન બંદર વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ બંદર છે અને તેમાં વિશ્વની સૌથી મોટી LNG નિકાસ સુવિધા ઉપલબ્ધ છે. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટનામાં 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા. પોલીસે ગઈકાલે રાત્રે 6 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો અને તેમાંથી 4ની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ લખનૌ વિકાસ સત્તા મંડળ, અગ્નિશમન વિભાગ અને વીજળી વિભાગના 4 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
1: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે નિર્દેશ પર લખનૌ વિકાસ પ્રાધિકરણ, અગ્નિશમન વિભાગ ઓર વિદ્યુત વિભાગ કે 4 અધિકારીઓ કો ભી નિલંબિત કર દિયા ગયા હૈ. અલીગંજ પોલીસ ને BNS ઓર ઉત્તર પ્રદેશ અગ્નિશમન સેવા અધિનિયમ કી સંબંધિત ધારાઓ કે તહેત 6 નામઝદ આરોપીઓ ઓર અન્ય જિમ્મેદાર વ્યક્તિઓ કે ખિલાફ FIR દર્જ કી હૈ. રાજ્ય સરકાર ને આગ કી ઘટના કી ઉચ્ચ સ્તરીય જાંચ કે આદેશ દે દિયે હૈ. ઘટના કી જાંચ કે લિયે એક વિશેષ જાંચ દલ SIT કા ગઠન કિયા ગયા હૈ. કલ દોપહર લગી ભીષણ આગ મે કમ સે કમ 15 લોગોં કી મોત હો ગઈ થી, જિનમે જ્યાદા 16 से 25 साल की उम्र के छात्र थे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: भारतीय मालवाहक 4 जहाज गत अठवाडिये होर्मुज स्ट्रेट ने सफलतापूर्वक पार करी चुक्या छे, जेमा यूरिया, डी एमोनिया, फॉस्फेट और सल्फर ना वहन करता 4 मालवाहक जहाजों समावेश थाय छे. आ जहाजों हाल में आंध्र प्रदेश कृष्णपट्टनम काकीनाड़ा बंदर, ओडिशा में पारादीप बंदर और गुजरात में मुंद्रा बंदर सहित समग्र देश में तेमना निर्धारित गंतव्य बंदरो तरफ आग वधी रहा छे. मंत्रालये जणाव्यु हतु कि आ ताजी आयात देश हालतना ખાતરના બફરને પૂરક બનાવવા અને ચાલુ કૃષિ જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે તરત જ માર્કેટમાં મૂકશે. તેમણે માહિતી આપી હતી કે દેશના સંગ્રહ કરેલા ખાતર સ્ટોકની સ્થિતિ 196 લાખ ટન છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 168 લાખ ટન હતી. ખાતરનું કુલ વેચાણ 153.4 લાખ ટન પર પહોંચ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 140.02 લાખ ટનના વેચાણની સરખામણીમાં 13.2 લાખ ટનની વૃદ્ધિ થઈ છે. ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટેના વચગાળાના કરારના ભાગરૂપે અમેરિકન ટ્રેઝરીએ ઈરાની તેલ પરના પ્રતિબંધોને 60 દિવસ માટે માફ કરવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ બાદ ઈરાન તેના તેલના ઉત્પાદનો અન્ય દેશ સાથે વેચાણ કરી શકશે. સાંભળીએ એક અહેવાલ.
2: હોર્મુઝ જલડમરૂ મધ્ય સે ગુજરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત આવાજાહી સુનિશ્ચિત કરને ઓર કિસી ભી તરહ કી ગલતફહેમી યા અપ્રિય ઘટના સે બચને કે લિયે એક વિશેષ સંચાર વ્યવસ્થા સ્થાપિત કી જાયેગી. દોનો પક્ષો ને અમેરિકા, ઈરાન ઓર લેબનાન કે બીચ એક સમન્વય તંત્ર સ્થાપિત કરને પર ભી સહમતિ વ્યક્ત કી. ઇસકા ઉદ્દેશ્ય લેબનાન મે સૈન્ય ગતિવિધિયો કો સમાપ્ત કરના હૈ. ઇસ બીચ અમેરિકી વિત્ત મંત્રાલય ને ઈરાન સે જુડે તેલ પ્રતિબંધો મે અસ્થાયી રાહત દેતે હુએ 60 દિનો કે લિયે એક વિશેષ લાઇસન્સ જારી કિયા હૈ. ઇસકે અંતર્ગત ઈરાની કચ્ચે તેલ કે ઉત્પાદન, આપૂર્તિ ઓર બિક્રી કી અનુમતિ દી ગઈ હૈ. યે છૂટ 21 અગસ્ત તક પ્રભાવી રહેગી. મેં વિશેષ શુક્લા.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન પદ્મ પુરસ્કારો 2026 એનાયત કરશે. રાષ્ટ્રપતિ 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજ, અભિનેતા મામૂટી, પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિક અને ક્રિકેટર રોહિત શર્મા સહિત 65 અગ્રણી હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો પ્રાપ્ત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ

0: ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_EBADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રના પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે. આ પોર્ટલનું લોન્ચિંગ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને કામગીરીમાં સરળતાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પોર્ટલ ખેડૂતો, સભ્ય સંસ્થાઓ અને હિસ્સેદારોના હિતમાં હરાજી સંબંધિત પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત કરવા માટે, એકંદરની કામગીરીને વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે તેવી અપેક્ષા છે. ભારત મોરક્કો સંયુક્ત કાર્યકારી જૂથની આતંકવાદ વિરોધી બીજી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની સહઅધ્યક્ષતા વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ ડોક્ટર વિનોદ બહાદે અને મોરક્કોના રાષ્ટ્રીય ન્યાયિક પોલીસના વડા હિચામ બાલીએ કરી હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ સરહદ પાર આતંકવાદ સહિત તેની સાથે સંકળાયેલા તમામ ગતિવિધિઓની પણ સ્પષ્ટપણે નિંદા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વાતચીત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગઈકાલે નવી દિલ્હીમાં ચાલી રહેલી 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકની બાજુમાં આ વાતચીત થઈ હતી. બેઠકમાં શ્રી ડોભાલે ભાર મૂક્યો હતો કે સ્થિર, અનુમાનિત અને રચનાત્મક દ્વિપક્ષી સંબંધો બંને પક્ષો વચ્ચે વધુ ગાઢ વિશ્વાસ બનાવશે. ભારતીય પુરૂષ હોકી ટીમ આજે FIH પ્રો લીગની પ્રારંભિક મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. 2024માં ચીનના એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની તેમની ટક્કર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે, જ્યાં ભારત 2-1થી વિજય સાથે વિજય બન્યું હતું. છેલ્લા 10 વર્ષમાં ભારત 17 મેચોમાં અપરાજિત રહ્યું છે, જેમાં 15 જીત અને 2 ડ્રોનો સમાવેશ થાય છે. બેડમિન્ટનમાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને તન્વી શર્મા આજથી કેલિફોર્નિયામાં શરૂ થઈ રહેલી US ઓપન સુપર ટુર્નામેન્ટમાં ભારત તરફથી રમશે. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1થી હરાવી સતત ત્રીજો વિજય મેળવ્યો હતો. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે તમામ અખબારોમાં લખનૌમાં કોચિંગ ક્લાસમાં આગ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર લખે છે કે લખનૌ કોચિંગ સેન્ટરમાં આગ, 15 બુઝાયા, મોટાભાગના વિદ્યાર્થીઓ. જ્યારે નવ ગુજરાત સમય અને ફુલછાપ લખે છે કે લખનૌમાં કોચિંગ ક્લાસ બન્યો લાક્ષાગૃહ, 15 જીવતા ભૂંજાયા. અન્ય સમાચારોમાં ઈરાન રોજ 20 લાખ બેરલ ક્રૂડ વેચશે, હોર્મુઝ ખોલશે. નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે, RBI. કતારના ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટથી ભારતીય સહિત 13ના મોત જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગ ઘટના બાદ 6 વ્યક્તિ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરૂષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા, આવો સાંભળીએ ગુજરાતી ગીત, જેમાં સ્વર મહેન્દ્ર કપૂરનો, સંગીત શિવરામનું તથા શબ્દરચના રમેશ ગુપ્તાની છે.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. થોડી જ વારમાં અમારા દિલ્હી કેન્દ્રથી રજૂ થશે સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8:15 વાગે મોર્નિંગ ન્યૂઝ.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મેં મુકેશ કુમાર. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, भारत के तेजी से विकसित भरोसेमंद अर्थव्यवस्था और विश्व शक्ति बनने में राष्ट्र प्रथम का सिद्धांत प्रेरक बल. राष्ट्रपति द्रौपदी मुर्मू आज राष्ट्रपति भवन में दूसरे नागरिक अलंकरण समारोह में पद्म पुरस्कार प्रदान करेंगी. उत्तर प्रदेश सरकार ने लखनऊ अग्निकांड में 4 अधिकारियों को निलंबित किया, 4 और आरोपी गिरफ्तार.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર MS શુભલક્ષ્મીના સ્વરને. આ ગીત સાથે આજનો સુગમ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે વિવિધ ભારતી પ્રસારણ રિલે કરીશું થોડી જ ક્ષણોમાં.

0: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. અત્યારે સવારના 10 વાગી રહ્યા છે.
1: આકાશવાણી એટ 90 સાલ કી આવાજ, દિલ સે દિલ તક, નોન સ્ટોપ ધમાલ, પુરાની યાદેં, નયા જોશ હૈ, દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ, આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.

કુલમહોર કાર્યક્રમની શરૂઆત કરીએ પ્રોફેસર પ્યારેલાલ ફિલ્મનું ગીતથી, જેના ગાયક કલાકાર છે આશા ભોસલે. ગીતને સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, ગાયક કલાકાર લતા મંગેશકર, કિશોર કુમાર અને સાથીના સ્વરમાં સાંભળીએ સહજાદા ફિલ્મનું ગીત. રચના છે રાજેન્દ્ર કિશનની અને સંગીત છે રાહુલ દેવ બર્મનનું.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: મિત્રો, વારદાત ફિલ્મમાં સાંભળીએ ગાયક કલાકાર બપ્પી લહેરી અને ઉષા ઉત્તપના સ્વરને.

0: ઓલા ચીમનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, સંદીપ નાથની રચના સાંભળશો અંકિત તિવારીના સ્વરમાં. ફિલ્મ છે

મિત્રો, સિંગમ ફિલ્મના ગીતને સંગીત આપ્યું છે અજય અતુલે, જેના ગાયક કલાકાર છે શ્રેયા ઘોષાલ અને અજય.

મિત્રો, શ્યામ તેરે કિતને નામ ફિલ્મનું ગીત ગાયક કલાકાર જસપાલ સિંહના સ્વરમાં સાંભળીએ. સંગીત છે રવિન્દ્ર જૈનનું, રચના છે અંજાનની.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે રજૂ કરીએ છીએ શ્રવણ માધુરી કાર્યક્રમમાં હિન્દી ગઝલ. મિત્રો, શરૂઆતમાં સાંભળીએ વિજય અકેલાની રચના, ગાયક કલાકાર મધુશ્રી અને અવિનાશ વ્યાસના સ્વરમાં. ગીતને સંગીત આપ્યું છે રાજેશ રોશને.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: મિત્રો, ગાયક કલાકાર શ્રેયા ઘોષાલ અને અવિનાશ વ્યાસના સ્વરમાં સાંભળશો નાસિફ આલમની રચના. સંગીત આપ્યું છે સતીશ અજય.

0: नमस्ते, मैं आपका BLO आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ।
1: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान। मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं।
2: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे।
1: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं।
2: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी।
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી હિન્દી ગઝલ, જેમાં સાંભળીએ ગાયક કલાકાર આતિફ અસલમના કંઠે ગવાયેલું આ ગીત. ગીતકાર અને સંગીતકાર છે નીલ.

મિત્રો, આ ગીત સાથે જ આજનો હિન્દી ગઝલ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતી પ્રસારણના મનોરંજક કાર્યક્રમ રિલે કરીશું થોડી જ વારમાં.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: દસ લાખની લોટરી મને? વાવ,
3: પતાણી.
4: નકલી ઓફર્સ થી સાવધાન.
5: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
6: નમસ્તે બહેનો. નમસ્તે ધારાબેન.
7: નમસ્તે બહેનો. નમસ્તે જીજ્ઞાબેન.
6: બહેનો, જિંદગાની કેટલી ને છે જવાની કેટલી, પણ પ્રણયની લાગણીઓ છે મજાની કેટલી.
7: બારણા પર તો બધાનો આવકારો હોય છે, દિલ સુધી પહોંચો ને તો જાણો ખાનદાની કેટલી.
6: અંધ થઈ પૂછું તને, પણ તું જરા વિચારજે, જુલમ તારા કેટલા ને મહેરબાની કેટલી.
7: એક પળ નક્કી નથી ને વાત ભવ ભવની કરું, લાખના સોદા કરું પણ આમદની કેટલી.
6: આમ તો રેખા પ્રણયની હાથમાં લાંબી ગણી, તડપવાની કેટલી ને માણવાની કેટલી.
7: આજથી મેં પણ બધી માંગણી પડતી મૂકી, માંગવાની કેટલી અને પામવાની કેટલી. તો આ બધી લાગણીઓની આપલેની અને હિસાબની વાતો પડખે મૂકી અને તમારી સાથે તમારા પત્રો અને પ્રત્યુત્તર સાથે ઉપસ્થિત છે આપની દોસ્ત ધારા
6: અને જીજ્ઞા.
7: શરૂઆત કરીએ કાર્યક્રમની આજના પ્રથમ પત્ર સાથે. કાર્યક્રમનો પ્રથમ પત્ર લઈએ, એ છે શાંતિલાલ ઉકમચંદ માથુકિયા, ગાયકવાડ શેરી વિછિયા રાજકોટથી. તેઓ જણાવે છે કે પરમ પૂજ્ય બહેનશ્રી જીજ્ઞાબેન તેમજ ધારાબેન, બંને બહેનો ખૂબ મજામાં હશો, તબિયત સારી હશે. શાંતિલાલ ઉકમચંદ માથુકિયા પરિવારની સાથે છે પરેશકુમાર, ઉષાબહેન, ભાવનાબહેન, હર્ષાબહેન, કાજલબહેન, વત્સલ સહ પરિવારના જય જીનેન્દ્ર. તો શાંતિલાલભાઈ, આપને પણ અમારા બંનેના જય જીનેન્દ્ર. ખાસ અમારા પત્રના પ્રત્યુત્તર રેગ્યુલર બંને બહેનો સાથે રહીને લાગણીસભર રીતે પૂરેપૂરા એક પણ શબ્દ બાકી રહ્યા વગર જે વાંચી સંભળાવે છે ને, તે અમને એટલો બધો આનંદ આપી જાય છે ને કે જેની સીમાનો અંત આવે તેમ નથી. ખરેખર સગા સંબંધી સ્નેહીઓથી પણ વિશેષ યાદ કરીને પત્રના પ્રત્યુત્તર વાંચી સંભળાવો છો, તે અમારાથી કેમ ભૂલી શકાય. કાર્યક્રમ સહિયર અમારો માનીતો કાર્યક્રમ છે અને સરસ મજાના સુવિચાર સાથે એમણે પત્રનો અંત કર્યો છે. આવેલા દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કરો તો જન્મ મરણની પરંપરા વધવાની જ, અને જો આવેલા દુઃખને સમતા ભાવે સહન કરશો ને, પુણ્યાનું બંધું પુણ્ય બંધાશે. આવા સરસ મજાના વિચાર સાથે એમણે પત્ર પૂરો કર્યો છે. તો આવી જ રીતે શાંતિલાલભાઈ, કાર્યક્રમ સાથે જોડાયેલા રહો ને આવા જ સુવિચારો સાથે અમને પત્ર લખતા રહો.
6: અને હવે આ પત્ર મળ્યો છે ગામ જાડિયા, અમરાજી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર થી. મિત્રો છે માધુભાઈ ચૌહાણ, લખમણભાઈ, ચેતના

0: બેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન તેઓ લખે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત રીતે સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બંને બહેનો જિજ્ઞાબેન અને ધારાબેન ખૂબ સરસ મનથી કાર્યક્રમ રજૂ કરે છે. પત્રોના જવાબ, પસંદગીના ગીત સાંભળવાની ખૂબ મજા આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બધાએ પોતપોતાનું ધ્યાન રાખવું. મારા રેડિયોના માધ્યમથી જે મિત્રો મને મળ્યા છે, ભાઈને પણ ભૂલાવે તેવા મિત્રો છે. ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, હિરેનભાઈ સુપેડા, પોપટભાઈ રાવળ, જગદીશભાઈ ગોહિલ, દીપકભાઈ લાઠી, અમિતભાઈ, કમલેશભાઈ, નંદુબેન, બાબુભાઈ દરજી, રમણીકભાઈ ઝાલા, જિજ્ઞેશભાઈ ખારવા, કલ્પાબેન ઉપાધ્યાય, અલ્પાબેન નિર્મળ, બધા મિત્રો સાથે મળીને કાર્યક્રમ સાંભળીએ છીએ. તો મધુભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર દ્વારા આપની લાગણી વહેતી મૂકતા રહેજો. ધારાબેન, એમનો આપણને બીજો પત્ર પણ મળ્યો છે. તેમાં તેઓ લખે છે કે હું ત્રીજા ધોરણમાં ભણું છું. અત્યારે શાળામાં વેકેશન છે અને હું મામાના ઘરે વેકેશન કરવા ગયો છું અને આ કાર્યક્રમમાં મારો પહેલો પત્ર છે. તો વિવેકભાઈ, આપને કાર્યક્રમમાં નવા પત્ર મિત્ર તરીકે આવકારીએ છીએ અને હવે તમે પણ પત્ર નિયમિત રીતે લખતા રહેજો. તેમાં તેઓ લખે છે કે મારી શાળા ખૂબ સરસ છે અને તેમાં પંખી, ચકલીના માળા, ઘર આ બધું ખૂબ સરસ છે. અને તેઓ લખે છે કે મારા પપ્પા મધુભાઈ સહિયર કાર્યક્રમ નિયમિત રીતે સાંભળે છે, સહિયર કાર્યક્રમનું રેકોર્ડિંગ કરી રાખે છે. જ્યારે હું શાળાએથી આવું છું ને ત્યારે આ કાર્યક્રમ સાંભળું છું અને સાંભળીને મને ખૂબ મજા આવે છે. તો વિવેક, આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો અને કાર્યક્રમમાં નિયમિત રીતે પત્ર લખતા રહેજો.
1: કાર્યક્રમનો હવેનો પત્ર છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીનો અને કાયમ લખે તથા મારા સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. સાતેય વારમાંથી સૌથી મંગળ હોય તો એ છે મંગળવાર અને આપણો સહિયર કાર્યક્રમ પણ મંગળવારે જ પ્રસારિત થાય છે. તેથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગે એમાં કોઈ અપીલ હોય જ ન શકે. સહિયર અમારો અતિ પ્રિય કાર્યક્રમ છે જેને અમે સાંભળતા નથી પણ રસપાન કરીએ છીએ. તારીખ 7 મે થી કરીને તારીખ 19 મે સુધી અમે લોકો યાત્રા પ્રવાસમાં હતા. તે દરમિયાન અમે ભુજથી હજારો કિલોમીટર દૂર હતા, પરંતુ આકાશવાણી ભુજના પ્રસારણથી દૂર નહોતા અને ઓલ ઇન્ડિયા રેડિયોની મોબાઈલ એપ પરથી કાર્યક્રમનું રસપાન કરતા હતા. અને અમારી સાથે અમારી બસમાં ટોટલ 50 મુસાફરો પણ આકાશવાણી ભુજના પ્રસારણને સાંભળતા હતા. તો જિજ્ઞાબેન, આપણા આ કાર્યક્રમની ચોક્કસ એક સરાહનીય વાત છે અને અમને એક જાતનો આત્મસંતોષ છે કે આ માધ્યમથી આપણે આવું સરસ મજાનું મનોરંજન અમે પૂરું પાડીએ છીએ અને હજુ પણ પૂરું પાડતા જ રહેશું. અને આવી રીતે જ પત્ર દ્વારા કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને પ્રતિભાવો ચોક્કસ આપતા રહેજો. અને સાંભળીએ આપ સૌની પસંદગી પર આ ગીત.

0: ચંદ્રભાઈનો. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્રનો સહિયર કાર્યક્રમ અમારો ખૂબ મનપસંદ કાર્યક્રમ છે. તેમાં જે ધારાબેન અને જીજ્ઞાબેને જે 90 વર્ષની પ્રસારણ યાત્રા વિશેની જે વાતો કરી તે અમને ખૂબ પસંદ પડી. એમનો જે ચિતાર આપ્યો એ એમની મીઠી વાણી થકી અમને ખૂબ ગમ્યો. અને આકાશવાણી ભુજના સહિયર કાર્યક્રમમાં પત્રો અને પસંદગી રજૂ થાય છે ને તે સાંભળવાની અમને ખૂબ મજા આવે છે. તો પ્રવીણચંદ્રભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને નિયમિત રીતે પત્ર પાઠવતા રહેજો.
1: અને કાર્યક્રમમાં હર હંમેશા આપણને જે સરસ મજાની પોતાની કવિતાનું રસપાન કરાવે છે એવા અંજારના અલ્પા નિર્મળ અમીનો આપણને પત્ર મળ્યો છે. તેમાં તેઓ લખે છે કે વર્ષે તે જળ ન વાદળ વગર, લખાય કવન ન કાગળ વગર,
0: છો ચમકતા મોતી સમંદરમાં, પર્ણ ચમકે ન ઝાકળ વગર,
1: હો જગમાં સૌ સાથે સારા સરી, ગમતા મળે ન અંજળ વગર,
0: જીવન ભરેલું મુશ્કેલીઓથી, ધીરજ ખોવી ન ફળ વગર,
1: હોય જો આતમ રાજી રાજી, અદૃશ્ય રહે ન જળહળ વગર,
0: સુખ દસ્તક નથી આપતું કદીએ, વ્યથાઓ ભરેલ ન પણ વગર.
1: અને સાથે સાથે જામનગર થી ધર્મેન્દ્રસિંહ રાઠોડ નો પણ આપણને સંદેશો મળે છે અને તેઓ પણ આપણા આકાશવાણી ભુજના સહિયર કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્ર છે અને તેમાં આવતા વાર્તાલાપો, ગીતો, માહિતીસભર વાતો અને અવનવી ચટાકેદાર વાનગીઓ વિશે જે જાણકારી આપણે એમને આપીએ છીએ ને જીજ્ઞાબેન, એમને ખૂબ ગમે છે. અને સાથે સાથે ભાવિની પંડ્યાનો જે વાર્તાલાપ હતો, ચાલો તરુવરને ભજીએ અને સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ રસોડું, એ શીર્ષક હેઠળ જે કાર્યક્રમ રજૂ થયો તે સાંભળવાની ખૂબ મજા આવી. તો આ રીતે જ ધર્મેન્દ્રસિંહભાઈ, આપ કાર્યક્રમ સાંભળતા રહો અને આપના પ્રતિભાવો અમને મોકલતા રહો. અને સાંભળીએ આપ સૌની પસંદગી પર આ ગીત.
2: ખુશી નો

0: જિજ્ઞાબહેન, હવેનો આ પત્ર આપણને મળ્યો છે ધીરજ રબારીનો. તેઓ જણાવે છે કે આકાશવાણી ભુજ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. આકાશવાણી ભુજનો સહિર અમારો મનપસંદ કાર્યક્રમ છે. જિજ્ઞાબેન, ધારાબહેન સહિર કાર્યક્રમના શ્વાસ છે. એમની મીઠી પ્રેરક વાતો જીવન ઉપયોગી હોય છે, સાથે સરસ કવિતાઓનું પણ આપ બંને બહેનો સરસ પઠન કરો છો. અવનવી વાનગીઓ અને રેસીપી પણ સરળ ભાષામાં કહો છો. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આકાશવાણી ભુજ કેન્દ્રએ જે શ્રોતાઓને જ્ઞાન સાથે મનોરંજન પીરસ્યું છે, કેન્દ્રની પ્રસારણ ક્ષમતા ઓછી હોવા છતાં પણ લોકપ્રિય કાર્યક્રમોની ભરમાર કરેલ. આજે જૂના દિવસો યાદ કરીએ તો આદરણીય મદનકુમાર અંજારિયા, ખ્વાબ રમેશભાઈ જાની, પ્રભાબેન ચૌહાણ, સ્વર્ગવાસી ઉમર સમા, જયેશભાઈ રાવલ, ભરતભાઈ યાજ્ઞિક, ભગીરથભાઈ, ભરતભાઈ ચતવાણી, પ્રેરકભાઈ વૈદ્ય, ડોક્ટર મીરાબહેન, સૌરભ, બીનાબહેન, સુધાબહેન, મનોજભાઈ સોની, કલ્પનાબેન, ભૂમિબેન, સમૃદ્ધિબહેન, ધારાબહેન, જિજ્ઞાબેન, સ્મિતાબેન, હર્ષાબેન, ચિત્રાબેન, તન્વીબેન અને કઈ કેટલાય નામો હશે જેઓની આકાશવાણી ભુજની લોકપ્રિયતામાં અગત્યનું યોગદાન રહેલું છે. અગાઉ બહેનોનો કાર્યક્રમ રજૂ કરતા સેવાનિવૃત્ત એવા એનાઉન્સર બહેનોની અનુકૂળતાએ મુલાકાત રજૂ કરવા વિનંતી. સાથે સહયરના માધ્યમથી આકાશવાણી ભુજની સેવાનિવૃત્ત કાર્યક્રમ અધ્યક્ષ તેમજ અન્ય અધિકારીગણ તેમજ એનાઉન્સર ભાઈ બહેનની અનુકૂળતાએ મુલાકાત રજૂ કરવા નમ્ર અરજ. આપણે પરિવારના સભ્યો ભલે અલગ અલગ ઘરોમાં રહેતા હોઈએ પણ સાંજનું જમવાનું એક સાથે જમીને તો એકબીજાની સુખ દુઃખ સમસ્યા જાણી શકાય તેમજ એક પરિવારની ભાવના મજબૂત થાય. સહિર કાર્યક્રમ થકી શ્રોતાઓનો મિત્રતામાં વધારાનો યશ આપ બંને બહેનોને તેમજ સહિર ગ્રુપને એક તાંતણે બાંધનાર આદરણીય કિરીટભાઈ, પ્રદીપભાઈ, નરેશભાઈ, ધર્મેન્દ્રસિંહ, વિભાભાઈ, માધુભાઈ, પ્રવીણચંદ્રભાઈ, હિરેનભાઈ, રમણીકભાઈ, પોપટભાઈ, રૂપેશભાઈ, ધીરજભાઈ ગજ્જર, રમેશભાઈ, નંદુબેન, કલ્પાબહેન, અલ્પાબેન, આરતીબા, અમિતભાઈ, જગદીશભાઈ ગોહેલ, આ સૌને જાય છે. આ લોકપ્રિય કાર્યક્રમ અમને સતત પ્રેરણા તેમજ અમારા આશીર્વાદ હોય એવા આદરણીય કરસનદાસ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર. ક્યાંય ભૂલ થઈ હોય તો માફ કરજો. બસ એ જ આપનો નિયમિત શ્રોતા મિત્ર ધીરજ રબારી. તો ધીરજભાઈ, આપે અમને સૌને યાદ કર્યા છે અને આકાશવાણીના 90 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આટલો સરસ આકાશવાણી પ્રત્યેનો જે તમે ભાવ રજૂ કર્યો છે એ અમે સૌ આકાશવાણી સ્ટાફના પરિવાર સુધી અચૂક પહોંચાડશું અને તમારા સૂચનને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. આ રીતે જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો અને પત્ર લખતા રહો.
1: કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે ગણેશ સોસાયટી ખંભાતથી. મિત્રો છે જિજ્ઞેશ ખારવા અને એમની સાથે છે પિંકી, દીપક, હેતલ, તુષ્ટિ અને જય. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમમાં આ અમારો પ્રથમ પત્ર છે તો કાર્યક્રમમાં સામેલ કરવા વિનંતી. તો જિજ્ઞેશભાઈ, આપને નવા પત્ર મિત્ર તરીકે કાર્યક્રમમાં આવકારીએ છીએ અને આપ પાસેથી ચોક્કસથી વચન લઈએ છીએ કે આપ અમારા નિયમિત પત્ર મિત્ર અને શ્રોતા મિત્ર બની રહેશો. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમ અમારો મનપસંદ કાર્યક્રમ છે, અમે નિયમિત રીતે સાંભળીએ છીએ, પણ કાર્યક્રમમાં પત્ર પ્રથમવાર લખ્યો છે. તો જિજ્ઞેશભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર લખતા રહેજો.
0: હવેના આપણા નિયમિત શ્રોતા મિત્ર એવા કલ્પાબેન ઉપાધ્યાયનો આપણને પત્ર મળ્યો છે. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ

0: તૈયાર કાર્યક્રમ વિભાગ ધારાબેન અને જીજ્ઞાબેનને ભુજથી કલ્પા જયદેવ ઉપાધ્યાયના પ્યારસભર નમસ્કાર. સાથે છે મીનાબેન, રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મીઠોડો લાડકો માધવ, મોરબીથી મમ્મી પપ્પા, નલિનીબેન, બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક અને ભાભી ભૂમિકા. સાથે છે સખી અંજારથી અલ્પા નિર્મળ, જેતપુરથી દક્ષાભાઈ અને દીપાબેન દવે માંડવીથી, જામનગરથી ધર્મેન્દ્રસિંહભાઈ રાઠોડ અને સમગ્ર સહયર ગ્રુપ. સમીક્ષામાં જણાવું તો મંગળવારના રોજ ડોક્ટર ખયાલીબેન વૈદ્યએ જે પર્યાવરણને લગતો ખૂબ સરસ વાર્તાલાપ આપ્યો એ પસંદ આવ્યો અને જીવનમાં ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે વેસ્ટ કચરો કેવી રીતે ક્યાં નિકાલ કરવો અને એની ખૂબ સરસ માહિતી સાથે માર્ગદર્શન આપ્યું. માટે બહેનને અમારા તરફથી ખૂબ થેન્ક યુ કહેજો. અને ત્યાર પછીના મંગળવારે પત્ર અને પ્રત્યુત્તરનો કાર્યક્રમ સુપરથી ઉપર રહ્યો. આપેલા તમામ ગીતો પણ સરસ હતા. તમામ મિત્રોના રેકોર્ડ બ્રેક પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો એ જાણી ખૂબ જ આનંદ થયો. બંને દીદીઓની પ્રસ્તુતિ હર હંમેશની જેમ ખૂબ જ સરસ હોય છે, માટે માર્ક આપવામાં આવે તો 100માંથી 150 માર્ક આપવા પડે, એમાં કંઈ શંકા નથી. તો કલ્પાબેન, આપ સૌ પત્ર મિત્રોને પણ અમારા તરફથી 100માંથી 150 માર્ક ચોક્કસ આપવા પડે, કારણ કે તમે શ્રોતા મિત્રો છો તો અમે છીએ અને તો જ કાર્યક્રમ છે. આ રીતે જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો અને આપણી લાગણી વહેતી કરતા રહો.
1: અને કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે મોરબીથી પૂનમ જીતેન્દ્રભાઈ ત્રિવેદી. તેમની સાથે છે ચારુમતીબેન ભાનુશંકર ત્રિવેદી, બંને દીકરાઓ સ્મિત અને ધ્રુવીલ, નણંદબા નીતાબેન અને લાલો ભાણિયો રુદ્રાક્ષ અને વાલો ભાણિયો રુદ્રાક્ષ. સમીક્ષામાં જો જણાવું ને તો ભુજ કેન્દ્ર પરથી આવતો સહયર કાર્યક્રમ અમારો મનપસંદ કાર્યક્રમ છે. તેમાં આવતા વાર્તાલાપો, ગીતો, નાટકો, વાનગીની રીતો, આપેલી ટિપ્સ અમને ખૂબ જ પસંદ પડે છે. અને હમણાંની જો દીદી વાત કરું ને તો આપ બંને માણસ અને હમણાંની જો દીદી વાત કરું ને તો અમે બંને માણસ એટલે કે હું અને જીતેન્દ્રભાઈ ચારધામની યાત્રાએ ગયેલ હતા, તેથી કાર્યક્રમ સાંભળી શક્યા ન હતા. પરંતુ સમીક્ષા કરતા ખબર પડી કે ડોક્ટર ખયાલીબેન વૈદ્યનો વાર્તાલાપ ખૂબ સરસ હતો અને પત્ર અને પ્રત્યુત્તરનો કાર્યક્રમ જે છે તેમાં પણ મારા પત્રનો સમાવેશ થયો હતો અને તમે એ પત્ર વાંચ્યો હતો તે જાણી મને ખૂબ આનંદ થયો. સાથે તેઓ લખે છે કે ગરમીની સીઝન છે તો ચકલાને દાણા અને પાણી નાખીએ અને આપણી તંદુરસ્તીનો પણ હંમેશા ધ્યાન રાખીએ, એવી જ આશા સાથે મારા શબ્દોને વિરામ આપું છું. તો પૂનમબેન, આ જ રીતે સહયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર દ્વારા આપની લાગણી વહેતી મૂકતા રહેજો. બહેનો, આપણી સાચી ઓળખ આપણા શબ્દોથી નહીં પણ આપણા સારા કર્મોથી થાય છે.
0: સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જ જીવનને ખુશીઓથી ભરપૂર બનાવે છે. તો હવે સરસ મજાના વિચાર સાથે આજના કાર્યક્રમનો સમય પણ અહીં સમાપ્ત થયો.
1: ફરી મળીશું આવતા મંગળવારે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં.
0: ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો, આવજો ધારાબેન.

હસમુખ પાટડી અને આપ સાંભળી રહ્યા હતા રચનાથી ભગોચારણની સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી. મણિપુરમાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને અને નોર્વેએ સેનેગલને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટમાં સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે.
1: પિછલે 12 વર્ષો કે જો ભી સિદ્ધિયાં દેશની રહી હૈ उनके मूल में राष्ट्र प्रथम की भावना ही केंद्र में है. स्वच्छ भारत अभियान से लेकर मेक इन इंडिया, खादी खरीदने पर जोर, स्थानीय वस्तुएं खरीदने पर जोर, ये सारे इनिशिएटिव इसलिए सफल हुए क्योंकि देश की जनता ने देश को सबसे ऊपर रखते हुए અપના કર્તવ્ય નિભાયા.
0: તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
1: 2014 में करीब 28 लाख लोग हर रोज मेट्रो से सफर करते थे. आज करीब 1 करोड़ 28 लाख लोग हर रोज मेट्रो से सफर कर रहे हैं. अब वंदे भारत, नमो भारत और अमृत भारत जैसी अच्छी सड़कों, अच्छे हाईवे से समय तो बच ही रहा है. गाड़ियों की मेंटेनेंस पर होने वाला खर्चा भी कम हुआ है. बीते वर्षों में एयरपोर्ट की संख्या डबल हुई है. इससे कई छोटे छोटे शहरों में भी मिडिल क्लास को हवाई यात्रा की सुविधा पहली बार मिली है.
0: શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં ભારત અભૂતપૂર્વ તકના સમયગાળામાં પ્રવેશી રહ્યું છે. તેમણે દેશના યુવાનો, ઉદ્યોગ સાહસિકો, નવીનતાઓ અને સ્ટાર્ટઅપ્સને ઉભરતી તકોનો લાભ લેવા અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મવિભૂષણ, 7 પદ્મભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.
2: इस वर्ष केंद्र सरकार ने कुल 131 पद्म पुरस्कारों की घोषणा की है. आज राष्ट्रपति 65 विशिष्ट हस्तियों को पद्म पुरस्कारों से सम्मानित करेंगी. इनमें टेनिस के दिग्गज विजय अमृतराज, अभिनेता ममूति, गायिका अलका याग्निक और भारतीय क्रिकेट टीम के कप्तान रोहित शर्मा जैसी प्रमुख हस्तियां शामिल हैं. पद्म पुरस्कार कला, साहित्य, शिक्षा, खेल

0: चिकित्सा, सामाजिक कार्य, विज्ञान, लोक प्रशासन तथा व्यापार और उद्योग सहित विभिन्न क्षेत्रों में उत्कृष्ट और विशिष्ट योगदान को मान्यता देने के लिए प्रदान किए जाते हैं। सौम्या शरण, आकाशवाणी समाचार, दिल्ली।
1: राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाले आजे नवा सुरक्षा जोखमो अने पड़कारोथी वाकेफ रहेवानी जरूरियात पर भार मूक्यो। नवी दिल्लीमां 16मी ब्रिक्स राष्ट्रीय सुरक्षा सलाहकारोनी बैठकमां बोलता श्री डोभाले कह्युं के बिनपरंपरागत जोखमो राष्ट्रीय सरहद पार करी गया छे। तेमणे नवीन विक्षेपकारक तकनीको, आतंकवादना वधु छुपायेला प्रकारो, साइबर जोखमो वधु ने वधु डिजिटाइज्ड थई रह्या होवा पर भार मूक्यो हतो। 16मी ब्रिक्स राष्ट्रीय सुरक्षा सलाहकारोनी बैठक दरमियान ચર્ચાઓ બિનપરંપરાગત સુરક્ષા પડકારો પર કેન્દ્રિત રહેશે તેમ તેમણે જણાવ્યું હતું। વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત બ્રિટન વ્યાપક આર્થિક અને વેપાર કરાર ભારતીય ખેડૂતો, માછીમારો, કારીગરો અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ બનવા અને રોજગાર સર્જનને વેગ આપવામાં મદદરૂપ બનશે। એક લેખમાં તેમણે કહ્યું કે 15મી જુલાઈથી અમલમાં આવનાર આ કરાર બ્રિટનમાં ભારતીય માલસામાન માટે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક બજાર પહોંચ પ્રદાન કરશે। 99% ટેરિફ સમાપ્ત થઈ જશે અને નિકાસમાં વધારો થશે। કેન્દ્રીય લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાત્કાલિક અસરથી શ્રી કુરિયનનું રાજીનામું સ્વીકારી લીધું છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી છે। ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જીઓ ગોરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ભારત અને યુએસ વચ્ચે સંરક્ષણ ભાગીદારી સતત વધી રહી છે અને પ્રસ્તાવિત વેચાણ પૂર્ણ થવાના આરે છે। મણિપુરના કાંગપોકપી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે લેઇલોન વોલ્ફેઈ ગામ અને આસપાસના વિસ્તારોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મણિપુર પોલીસ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, કોબ્રા બટાલિયન અને સેનાના કર્મચારીઓ સામેલ હતા। 3 દિવસ સુધી ચાલેલા તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળો અને સશસ્ત્ર આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી। સુરક્ષાદળો દ્વારા 17 બંદૂક અને AK-47 રાયફલ સહિત 40 હથિયારો જપ્ત કરાયા હતા। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને કટ્ટર દેશભક્ત ગણાવ્યા। તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીએ નિર્ભયતાથી દેશની એકતા અને અખંડિતતાને સમર્થન આપ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું। તેમણે કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની અતૂટ શ્રદ્ધા, જાહેર જીવનમાં હિંમત અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે। શિક્ષક ભરતી પરીક્ષામાં છેડછાડના કથિત કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીની ચેન્નાઈ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર અને મદુરાઈમાં 18 જગ્યા પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। ઈડીએ જણાવ્યું કે આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા 2017માં નોંધાયેલી FIR પર આધારિત છે। પોલીસે 2021માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી। ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ છે। દેશના આરોગ્ય અધિકારીએ 267 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે। કુલ 371 દર્દીઓ ક્વોરન્ટાઇન અથવા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યારે 112 લોકો સ્વસ્થ થયા હતા। રવિવારે કુલ 202 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાં 60 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે। એકંદરે મૃત્યુદર 25.5% હતો। પુષ્ટિ થયેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોન્ટમ ટેકનોલોજીમાં અમેરિકાનું નેતૃત્વ સુનિશ્ચિત કરવાના હેતુથી 2 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે। વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પ્રથમ ઓર્ડર મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ગણતરી કરવા સક્ષમ ક્વોન્ટમ કમ્પ્યુટર વિકસાવવા માટેનો રાષ્ટ્રીય પ્રયાસ છે। તેનો હેતુ આગામી 5 વર્ષમાં ક્વોન્ટમ સક્ષમ સેન્સર અને નેટવર્ક્સને આગળ વધારવાનો છે। બીજો ઓર્ડર ફેડરલ એજન્સીઓને 2031 સુધીમાં ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફીમાં પરિવર્તિત કરશે। ફીફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ જેના મુકાબલામાં 2-1 થી પરાજય

0: જય આપ્યો. અન્ય એક મેચમાં નોર્વેએ આજે ગ્રુપ આઈના મુકાબલામાં સેનેગલને 3-2 હરાવ્યું. ફાન્સે આજે ગ્રુપ આઈના મુકાબલામાં ઇરાકને 3-0 હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ મેળવ્યો. દરમિયાન આર્જેન્ટિનાએ ગઈરાત્રે ઓસ્ટ્રિયાને 2-0 હરાવીને રાઉન્ડ ઓફ 32માં સ્થાન મેળવ્યું. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ 2 ગોલ કર્યા હતા. તેઓ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી. મણિપુરમાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને અને નોર્વેએ સેનેગલને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: યે હૈ આકાશવાણી કા અમદાવાદ વડોદરા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.